0: ભાઈ બોનું ગીત તો અહીં પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણેમાન સ્વાગત કરો હો અમારે આજે કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ભાઈન બોનું ગીત કે પહેલા આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે જૈવિક ખેતીને માધ્યમ થકી આપણે લાગતને કમને આયની હરતે વધાવી શકો એના માટે આજે આપણે વાત કરંગા. તો એના વિશે માટે જાણકારી આલવા બદલે આજે આપણે કાર્યક્રમ થકી જોડી રહી માંગીલાલજી. તો સપ્તિ કે પહેલા આપણે હામરી લણાની વાત અને મોરે કર આપણી વાતે. સર નમસ્કાર.
1: નમસ્કાર જી.
0: સર આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં.
1: જી ધન્યવાદ.
0: સર જૈસા કે આજ આપ હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જુડ રહે હૈ ઓર આજ હમારે કાર્યક્રમ મેં આપસે બાતચીત કા વિષય હૈ જૈવિક ખેતી મેં કમ લાગત અધિક લાભ ઓર સ્વસ્થ સમાજ કી દિશા મેં એક સશક્ત પહેલ કો લેકર. તો આજ કાર્યક્રમ મેં સબસે પહેલે હમે યહી બતાઈએ કે જૈવિક ખેતી કે માધ્યમ સે હમ કમ લાગત મેં ભી અધિક લાભ કૈસે કમા સકતે હૈ.
1: તો બહુ અચ્છા સવાલ હૈ ઓર વર્તમાન પરિસ્થિતિઓ કો દેખતે હુએ યે બહુત જરૂરી હૈ કી ઇસકી ઓર જો હમારે કિસાન ભાઈ હૈ ઉનકા ધ્યાન આકર્ષિત હો. તો દેખે આપ દેખ રહે કે આજ કે સમય મેં હૈ કઈ ચુનૌતિયો સે ઘિરી હો ગઈ હૈ આપકી કૃષિ. લગાતાર આપકી જો બઢતી આઈ આપકે ખર્ચે તો ઇસમેં ક્યા હોતા કે ખેતી કી લાગત દિનો દિન બહુત બઢ રહી હૈ. ક્યોંકિ આજ કા જો ઇન્સાન હૈ વો ક્યા કરતા હૈ કે દેસી ખાદ બીજ કા ઉપયોગ ન કરકે વો બાજાર સે જો ખાદ ખરીદતા હૈ બીજ ખરીદતા હૈ દવાઈઓ કા ઉપયોગ કરતા હૈ તો રાસાયણિક જો ચીજે હૈ બહુ મહેંગી મિલતી હૈ ઓર બાજાર મેં ઇનપે કાફી ખર્ચ બઢ જાતા હૈ જિસસે હમારી જો ખેતી હૈ વો ધીરે ધીરે નુકસાન કા સોદા હોતી જા રહી હૈ. ઇન ચીજો કો દેખતે હુએ કઈ બાર એસા હોતા કે કર્જ લેકર ભી આપકો કરના પડતા હૈ ઓર ઉધર આપકા જો સાહુકાર હૈ વો બ્યાજ દેના પડતા હૈ લેકિન આપ ખાદ બીજ હૈ વો બાજાર સે ખરીદતે હૈ. તો યે ચીજે હૈ જો હમારે અભ્યાસ મેં ધીરે ધીરે બહુ જ્યાદા આ રહી હૈ. તો અભી ઇનકો દેખતે હુએ હમે જૈવિક ખેતી કી તરફ બઢના હમારે લિયે સબસે જો ફાયદેમંદ જો એક પહેલ હોગી.
0: બિલકુલ સર આપને સહી કહા જૈસા કે આપને બતાયા કે હમારે જો કિસાન હૈ વો તુરંત લાભ પ્રાપ્ત કરને કે ચક્કર મેં જૈવિક ખેતી ન કરકર રાસાયણિક ખેતી કા પ્રયોગ જ્યાદા કરતે હૈ ઓર એસે મેં જો રાસાયણિક ચીજે હૈ વો બહોત જ્યાદા મહેંગી આતી હૈ ઓર જબ કિસાન કે પાસ પૈસે નહીં હોતે હૈ તો કિસાન ઉસકા ઋણ લેકર ભી ઉન સારી ચીજો કો પૂરા કરને કી કોશિશ કરતા હૈ. એસે મેં બહોત સી બાર ઉત્પાદન કમ મિલને પર ઓર ઉત્પાદન ન કે બરાબર હોને પર કિસાન જો હૈ વો ઋણ ભી જમા નહીં કરા પાતા ઓર ધીરે ધીરે કર્જે મેં ચલા જાતા હૈ. એસે મેં ખેતી જો હૈ વો લાભ કા સોદા ન બનકર એક તરીકે સે કહે સકતે હૈ કે કર્જ કા સોદા બન જાતી હૈ. આજ કાર્યક્રમ મેં હમ યહી જાનેંગે કે કિસ તરીકે સે હમારે કિસાન ભાઈ બહેનો કો જૈવિક ખેતી કરની ચાહીએ ઓર જૈવિક ખેતી કે માધ્યમ સે અપની આય કો બઢાના ચાહીએ.
1: તો દેખે અભી કી જો પરિસ્થિતિયાં હૈ ઉસમે જૈવિક ખેતી હૈ વો કિસાનો કે લિયે એક એસા સંસાધન બનકર સામને આ રહી હૈ જો કમ લાગત મેં ઓર લાભકારી એમ ટિકાઉ બન સકતી હૈ.
0: બિલકુલ.
1: ઇસમેં ક્યા હૈ કી જૈસે જૈવિક ખેતી કા મૂળ વિચાર યે હૈ કી કિસાન અપને ખેત મેં પશુધન ઓર સ્થાને સંસાધનો કા ઉપયોગ કરે ઓર ઉનકા સંતુલન હૈ પ્રકૃતિ કે સાથ રખે તો કાફી બહેતર હોતા હૈ.
0: બિલકુલ.
1: હમને બાત કી જૈસે બાજાર સે જો કીટનાશક હૈ યા ઉર્વરક હૈ ઉનકી વજહ હમ જૈસે હમારે સ્થાનીય સંસાધન જૈસે ગોબર હૈ ગૌમૂત્ર હૈ કમ્પોસ્ટ હૈ હરી ખાત હૈ જીવામૃત હૈ નિમાસ્ત્ર હૈ દસ પ્રણી હૈ ઇન ચીજો કા ઉપયોગ કરે ક્યોંકિ ઇનકી લાગત નહીં કે બરાબર હોતી હૈ ઓર યે જો હૈ ખેતી કે લિયે બહુત લાભકારી હોતી હૈ.
0: બિલકુલ.
1: ઇસકે સાથ હી જૈવિક ખેતી કી સબસે બડી વિશેષતા યે હૈ કી કભી ભી જો જૈવિક ખેતી બાહરી સંસાધનો પર જો હૈ નિર્ભરતા નહીં હોતી હૈ ઉસકી નિર્ભરતા જો હોતી હૈ વો સ્થાનીય સંસાધનો પર હોતી હૈ.
0: જી જી.
1: તો અધિકતર જો સંસાધન હૈ જૈસે બીજ હૈ આપકા આપકા ખાદ હૈ આપકા પાણી હૈ આપકા જો દવાઈ હૈ વો આપ અપને ઘર સ્તર પર ઉનકો તૈયાર કર સકતે હૈ ઉનકો સંરક્ષિત કર સકતે હૈ ઓર ઉપયોગ લે સકતે હૈ આવશ્યકતા અનુસાર. તો ઇસ તરહ સે અગર હમ ઇનકો અપનાએ તો ખેતી કા સોદા વો કભી લાભકારી રહેગા.
0: બિલકુલ.
1: તો ઇસમેં કઈ ઓર ભી બહુત સારે ફાયદે હૈ જૈસે હમ બાત કરતે હૈ મિટ્ટી હૈ ઉસકી સેહત કાફી અચ્છી રહેતી હૈ અગર હમ જૈવિક ખેતી કરતે હૈ તો.
0: બિલકુલ.
1: જૈસે ઉદાહરણ કે તોર પર આપ દેખા હોગા આપને ભી ઓર હમારે કિસાન ભાઈ અક્સર દેખતે હૈ કી જહાં પે રાસાયણિક કા ઉપયોગ હોતા હૈ બાદ જમીન ધીરે ધીરે બંજર હો રહી હૈ.
0: બિલકુલ.
1: એકદમ ગાઢી હો રહી હૈ ઓર પેદાવાર હૈ ઉસમેં ભી ફર્ક પડ રહા હૈ. દૂસરા સબસે બડા કારણ કે જો ઉસમેં પેદા હો રહા હૈ અનાજ વો હમારી બોડી મેં જા રહા હૈ હમ ખા રહે હૈ ઉસકો.
0: બિલકુલ.
1: તો ઉસમેં કઈ રાસાયણિક કે બહોત સારે એસે જો ગુણ રહે જાતે હૈ જો હમારે શરીર કે લિયે નુકસાન બઢાતે હૈ.
0: બિલકુલ.
1: તો અગર મિટ્ટી હમારી સ્વસ્થ હોગી તો હમારા અનાજ ફલ સબ્જીયા આપ જો ભી પેદા કરે વો બહોત સ્વસ્થ પેદા હોગા.
0: જી જી.
1: તો ઇસલિયે હમે જૈવિક ખેતી કો હમે મિટ્ટી કે પોષણ કી દ્રષ્ટિ સે ભી દેખને કી જરૂરત હૈ. ઇસકે સાથ મેં આપ દેખોગે કી जो मिट्टी में जैविक खेती कर रहे हैं वहाँ क्या होता है, पानी की बचत होती है।
0: बिल्कुल।
1: कैसे कि जैसे मिट्टी है जो अगर अच्छी होती है तो वो क्या करती है, पानी को रोक कर रखती है, उसकी क्षमता अधिक होती है रोक कर रखने की, उसका जो नमी है वो गहराई में नहीं जाती है, जिसके कारण आपको ज्यादा पानी की जरूरत नहीं पड़ती।
0: जी जी।
1: क्योंकि आपने देखा होगा कि हमारे यहाँ पे क्षेत्र है, इस क्षेत्र में कई क्षेत्र ऐसे हैं जहाँ पे पानी की कमी है और कई हैं जहाँ पे पर्याप्त पानी भी है।
0: बिल्कुल।
1: तो हमें इस दृष्टि से भी देखना चाहिए कि ये जो है पानी को हम कैसे बचा सकते हैं ताकि हम लंबे समय तक खेती कर सके।
0: बिल्कुल।
1: अगर पानी धीरे धीरे कम होता गया तो आपकी खेती धीरे धीरे बंद हो सकती है, तो ये हमारे लिए महत्वपूर्ण है। इसके साथ जैविक खेती का जो एक महत्वपूर्ण जो फायदा ये भी है कि स्वास्थ्य और पोषण की दृष्टि से बहुत महत्वपूर्ण है।
0: बिल्कुल।
1: क्योंकि आप रासायनिक से जो उगाते हैं खाते हैं वो इतने पौष्टिक नहीं होते हैं जितने पौष्टिक आपके जैविक होते हैं, क्योंकि आपका खुद का बीज होता है, खुद आप उसको उगाते हैं, खुद देसी खाद देते हैं, तो उस जो फसल की या उस फल सब्जियों की जो पौष्टिकता है वो काफी महत्वपूर्ण होती है, काफी अच्छी होती है।
0: जी जी।
1: उसके कारण हमारे कई प्रकार की बीमारियां पैदा नहीं होती है, कई प्रकार के रोग नहीं लगते हैं। जैसे आप बात करोगे हमारे क्षेत्र में कि जो प्रेग्नेंट महिलाएं हैं उनमें खून की कमी है।
0: बिल्कुल।
1: उसका मुख्य कारण आपका खान पान से ही ये सारी चीजें अपने बॉडी में जनरेट होती है।
0: जी जी बिल्कुल सर।
1: तो हमारा खान पान जितना स्वस्थ होगा हमारे शरीर की जो आवश्यकताएं है वो उतनी ही पूरी करेगा हमारा अनाज, हमारे फल सब्जियां।
0: बिल्कुल।
1: तो हमें इस दौरान क्या है कि देखना जरूरी है, हमको अपना अवलोकन करना जरूरी है हमारे खेतों का और हमारे अभ्यासों का।
0: बिल्कुल।
1: क्योंकि हमारे अभ्यास ऐसे तो नहीं हो रही है कि वातावरण को दूषित कर रहे हैं या हमारी भूमि को बंजर बना रहे हैं, क्योंकि कई प्रैक्टिस ऐसी है जो कई भाई लोग अभी भी कर रहे हैं, कई किसान लोग कर रहे हैं।
0: बिल्कुल।
1: तो अभी जो हमारी जैविक खेती है वो अपनाना हमारे लिए सबसे महत्वपूर्ण और लाभकारी रहेगा।
0: बिल्कुल।
1: क्योंकि इसमें लागत, हमने पहले भी बात की कि लागत बहुत नहीं के बराबर होती है, सारी चीजें हैं आप खुद तैयार कर सकते हैं।
0: बिल्कुल।
1: आप खुद अगर पशु और पशुधन रखेंगे तो आपको खाद मिलेगा शुद्ध देसी। अभी हमने कई किसानों को देखा कि अभी उखेड़ा लगाया है, उखेड़ा में जो कई बेहतर खाद तैयार हुआ है उससे पैदावार में मजबूती आई है, अच्छी पैदावार हो रही है। तो इस तरह से हम अगर कंपोस्ट करके जो हमारे चारे का अवशेष है या गोबर है उसको मिला के हम उसको कंपोस्ट करके खेत में डालते हैं तो मिट्टी की पोषकता बढ़ती है, साथ में आपका जो पैदावार है वो भी काफी अच्छी मात्रा में बढ़ोतरी होती है उसकी।
0: बिल्कुल सर।
1: तो इसलिए हमें हमेशा ध्यान देने की आवश्यकता है कि परंपरागत ज्ञान जो हमारा है और हमारे जो संस्कृति का हिस्सा रहा है बरसों से उसे वापस अपनाने की आवश्यकता है।
0: बिल्कुल सर।
1: क्योंकि ये चीजें अब आवश्यकता महसूस हो रही है और ये हमारे क्षेत्र में नहीं, ये पूरे विश्व का सबसे बड़ा मुद्दा बना हुआ है।
0: बिल्कुल।
1: क्योंकि क्लाइमेट इतना दूषित हो रहा है, इतना वातावरण दूषित हो रहा है जिसके कारण ऐसा मन घटनाएं होती है।
0: बिल्कुल सर।
1: आप देख बाढ़ आ जाता है, कभी बारिश तेज हो गई, फसलें गल रही है, फसलें सड़ रही है, कभी होता है कि फसल उगाई तो सूखी गई, बारिश नहीं आई।
0: बिल्कुल।
1: तो ये सारी चीजें हैं जो कारण है इसका, रासायनिक खेती ये भी एक बड़ा कारण है इसका।
0: बिल्कुल सर, आपने सही कहा। जैसा कि आप कार्यक्रम में बता रहे हैं कि किस तरीके से हमें जैविक खेती की ओर रुख करने की जरूरत है और अभी के समय की यह सबसे बड़ी चिंता का विषय बनता जा रहा है, क्योंकि हम देख रहे हैं कि मनुष्य जो है वो तुरंत लाभ कमाने के चक्कर में बहुत ऐसे शॉर्टकट चीजों का प्रयोग कर रहे हैं जो हमारी मिट्टी की उर्वरता को खराब करते हैं। ऐसे में हमें चाहिए कि हम परंपरागत तरीके से खेती को करें। जैसा कि आपने बताया कि हमें हमारे घर के आसपास ही बहुत से ऐसे पेड़ पौधे हैं जिनसे हमें अलग अलग प्रकार की जड़ी बूटियां प्राप्त होती हैं। नीम हमारे पास है, इसी के साथ हमारे घर के जो मसाले होते हैं उनके माध्यम से हम अलग अलग तरीके से अलग अलग कीटनाशक पदार्थ बनाकर अपनी मिट्टी जो है, अपनी जो खेती है उसे उपजाऊ बना सकते हैं। और ये जो लाभ हमें प्राप्त होगा वो उससे हम देखेंगे कि हमारा जो उत्पादन है वो भी सही रहेगा और जो उत्पादन हमें मिलेगा वो हमारे स्वास्थ्य के लिए अनुकूल भी होगा, क्योंकि जो रासायनिक खेती से उत्पादन हमें मिलता है वो हमारे स्वास्थ्य के लिए अच्छा नहीं माना जाता है। आज हम देखते हैं कि उस खेती से उगाया गया जो अन्न होता है उससे कई सारी बीमारियां लोगों के अंदर हो रही है। तो ऐसे में हमें चाहिए कि हम जैविक खेती को अपनाएं, अपनी लागत को भी कम करें और अपनी आय को बढ़ाएं, ताकि हम हमारे साथ साथ हमारी आने वाली जो पीढ़ी है उन्हें भी कुछ अच्छा देकर जा सकते हैं। तो सर, कार्यक्रम में बातें बहुत अच्छी हो गई है, अंत में आप हमारे श्रोता साथियों को क्या संदेश देना चाहेंगे?
1: जी, तो मैं सभी श्रोतागणों को यही संदेश देना चाहूंगा।

બાઈન બોનું અણસ્કી ખાતે કાર્યક્રમ ખેતીવાડી થી કીપડા સૂટા આપને અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આ પ્રાય સુઝાવ અમને આલી શકો અમારા અણપતા માતે અમારું પતું હૈ કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગથરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હૈ 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે અમારો ફોન નંબર હૈ 9460051234 તો બાઈન બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મે અણસ ટેમ માટે એક નવા વિષય ને હાથે તારુદી રામ રામ રામ રામ

0: આપણે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે કરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત જાગૃતિ બુન આપે કારે સોચ્યું હે અગર આ બુંદે રૂકી જાયંગા તો હું થાય
2: નાના અંજલિ બુન હું થાગા
1: અરે જાગૃતિ બુન આપણી જે નદી હે એ હુકી જાયંગા ખેતર બંજર થઈ જાયંગા ને આપણું જીવન જે હે એ ભી રૂકી જાગા
2: ઓ અંજલિ બુન એટલે જ મન કહે હે કે પાણી તો કાલ હે પાણી થકી જ આપણું જીવન હે
1: હોવે જાગૃતિ બુન હર બુન મેં આપણું જીવન હે ને આજ ધરતી માતાનું સંબલ હે
2: હોવે અંજલિ બુન આપણે ભાઈ બહેન થકી આપણે અનુરોધ કરા કે નરને ખુલ્લો નીર રાખવો બારિશને પાણીનો સંગ્રહ કરવો આજે નાની નાની આદત બદલંગા તો આપણું ને આપણી અંબાવાળી પીઢીનું જીવન સફળ થઈ જાગા
1: હોવે હોવે જાગૃતિ બુન આપણે ભાઈ બહેનોને કહો કે પાણી બચાવો પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો જલ જીવન હે આ આપણી પહેચાન હે હર બુનનું મોલ આપણે જાણો
3: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત
4: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે સોપડા થકી દોસ્તી કરવી હે
0: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા
1: હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે શિક્ષા તકી જ બદલેગા હર એક દાડો નિરાતર
4: હિંડો સ્કૂલ જા આપણે આપણા ભી હપના પૂરા કરો
0: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હે હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હે
1: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા
0: શિક્ષા નહીં તો સપના અધૂરા શિક્ષા હે હર બચ્ચે કા પૂરા હક
1: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત
5: આવંટન હો દાખિલ ખારીજ હો યા રાજસ્વ વિભાગની પ્રક્રિયા હર બોનને મળે સહી જાણકારી સહી માર્ગદર્શન ને બરાબરીનો અધિકાર યાદ રાખો જઈ બોન સશક્ત થાય યસ વિકાસનો સહી રાસ્તો નીકળે હે
6: વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે ને પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ બી ખવડાવંગા તો એને તસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેને કાન મેં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે. સેહતનું રાજ હું હે બોન, અસલ આદત ને સહી ખુરાક હે બોન. જિંદગી પર બાતની શરૂઆત પાણી થકી કરવું, થોડું સુ વ્યાયામ ને તાત્કાળીની જીવન જીવવા, ફળ સબ્જી રોજે ખા બીમારીને દૂર ભગાવવા, જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ. હોવે સેહત હે અસલી ધન આપણું, આ જીવનનો સહારો હે. આજ થકી આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા. હોવે સ્વસ્થ રહો, ખુશ રહો, કેમકી આ છે સેહતનું અસલી રાજ. વાગર રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: कार्यक्रम घूमर हमारा वारी अमर हित बोने ने आपनी बोन मनीषा
1: ने आपनी बोन अंजलि नु
0: राम राम होवे बोनो आप सब हमले रिया हो आपरो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत कर रहा हूं हमारे आज ने कार्यक्रम घूमर में
1: होवे बोने जिमकी अमे दर बुधवार ने दर शनिवार लेने हाजिर थी सह कार्यक्रम घूमर ने लेने एक नया विषय ने हाते
0: होवे
1: तो मनीषा बोन आज कार्यक्रम में अपना भाईन बोनो तक की बातचीत नु विषय है के आ गर्मी साली रही है एवं आपड़ी जे बोने है ये अपने स्वास्थ्य नु ध्यान हरते राखे
0: होवे
1: क्योंकि आप देखी रहो कि गर्मी नो जो मौसम है ये अपने हाथे तेज धूप लू थकान पसीनो घना कनी स्वास्थ्य संबंधी समस्या लेने आवे है
0: होवे
1: ने आनो प्रभाव हर मनक माते पड़े है पर आपड़ी जो बोने है એના ને માતે આનું અસર જે હે આપણને વધારે દેખવા મે મળે હે
0: હવે
1: કેમ કે આપણે દેખો કે ગ્રામીણ હો યા શહેરી બે ક્ષેત્ર મે આપડી જે બોને હે ઈ ઘર ને બહાર તેની જિમ્મેદારી નિભાવે હે
0: હવે
1: ને અક્ષર એને કારણે આપણા સ્વાસ્થ્ય ની અનદેખી કરી દે હે એની સાથે ઈ પરિવાર ની દેખભાલ ભી કરે હે ને એણન સબનું ને વેસ મે ઈ ખુદ નું ખાનપાન આરામ ને પર્યાપ્ત જે નિંદર જુએ એણન માતે ધ્યાન નથી આલી પાતી તાસે આપણે કાર્યક્રમ મે જાણંગા આજ તેજ ગરમી થઈ રહી હૈ એનમે આપણી બોને આપણા સ્વાસ્થ્યનું ધ્યાન હરતે રાખી શકે
0: હવે અંજલિ બોન તો આના વિશે માતે આપણે ભાઈ બોને કતે ઘણા અક્કાની વાતે રીંગા અબર હમણા આગીત ને મોરે કરા આપણી વાતે
1: હવે તો બોને આપ હમરતા રેજુ આપણો રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માતે

0: અંજલિબોન ગીત ત્યાં ઈશું પૂરું અને ગીત બાદ આપણે ભાઈ બહેનોનું ફેરે સ્વાગત કરો આપણે આજને કાર્યક્રમ ઘુમર મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હોય કે ગરમી અને મોસમમાં આપણે બોને હિવે આપણે ખુદનું સ્વાસ્થ્યનું ધ્યાન હિતે રાખીએ. જેમ કે અંજલિબોન આપણે બતાડ્યું કે ગરમીનું મોસમ એવો આપણે હાથે તેજ ધૂપ ઉમસ ને પસીનો ને થકાનને ઘણા આકારની સમસ્યાએ લઈને આવે છે અને એવા મોસમમાં હર વ્યક્તિને આપણે સ્વાસ્થ્યને વિશેષ ધ્યાન રાખવાની આવશ્યકતા છે. પણ આપણે દેખો કે આપણે બોને બદલે આ વધારે આવશ્યક થઈ જાય છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આપણે બોને ઘરનું બહારનું બે અની જિમ્મેદારી નિભાવે હે, બે પરિવારની દેખભાલ કરે હે, આપણે બચ્ચોની જરૂરતે નોકરી ને સામાજિક જિમ્મેદારી ને આપણે નિજે કાર્યોમાં બી લગાતાર વી સક્રિય રહે હે. એવામાં આપણે દેખો કે અગર આપણે બોને સ્વાસ્થ્યને અનદેખી કરી હે તે વણ એને સ્વાસ્થ્ય વગડતું જાય હે ને વે પરિવારની બી દેખભાલ નહીં કરી શકે ને આપણે કામને બી સહી તરીકા ખતે નહીં કરી શકી ને વણાખતી બી વણને શારીરિક ને માનસિક કમજોરી થવા લાગી જાય.
1: હવે મનીષાબુન આપે સહી કીધું, આપણે દેખો કે આપણી જે ભૂને હે એ પરબાદ તકી લઈને દેર રાત્ર સુધી ઘરનું કામ, સૂર્યની દેખભાળ, ખેતી, પશુપાલન, નોકરી ને ઘણી જિમ્મેદારી અમે વ્યસ્ત રહે હે. એવામાં ગરમી જે હે એનમાં તેજ ધૂપ ને બળતું જે તાપમાન હે એના શરીરને જલ્દી થકાવી નાખે હે. જેનથી એના શરીરમાં પાણીની કમી, કમજોરી, ચક્કર આવવું, શિર દર્દ, ત્વચા સંબંધિત સમસ્યા અને માનસિક તનાવ જેવી પરેશાની બળવા લાગે હે. એટલે આપણી બોનને આપણે સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખવું ઘણું જરૂરી હે. કેમ કે આપણે દેખો હો કે ઈ આપણા પરિવાર ને સમાજની જિમ્મેદારી ઉઠાવે હે. અગર આપણી જે બોને હે એ સ્વસ્થ રહેગા તો આપણો સમાજ બી જે હે એ બહેતર બની તકું રહે. તો એને બદલે આપણી જે બોને હે એને આપણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા બદલે ઘણા કાની ચીજે કરવી હે. કેમ કે આપણે દેખો હો કે ગરમીના મોસમમાં આપણે જે શરીર હે એનું તાપમાન વધી જાય હે ને શરીરને ટાડું રાખવા બદલે આપણાને વધારે પાણી પીવું હે જેનથી કે આપણે શરીરમાં ઉર્જા બની શકી રહે ને અગર આપણે સહી ખાનપાન ને દેખભાળ કરંગા તો આપણે ઘણા કાની સમસ્યા તકી બચી શકો. અક્સર આપણે દેખો હો મનીષા બોન કે બોનોમાં ખૂનની કમી, કમજોરી, થકાન જેવી ચીજે જે રહે હે એ રહે હે ને ગરમીના મોસમમાં આ સમસ્યા વધારે વધી જાય હે. ને વિશેષ કરીને આપણે દેખો હો કે ગર્ભાવસ્થામાં આપણી જે બોને રહે હે, જે બુઝુર્ગ મહિલાએ રહે હે ને જે બહારથી કામ કરવા વાળી બોને હે એને ગરમીઓમાં આ સમસ્યા વધારે થાય હે. કેમ કે તેજ ધૂપ ને ગરમ જે હવા હે એને કારણ શરીર જે હે એ જલ્દી પ્રભાવિત થઈ જા. તેમ આપણી બોનોની ઘણી નાની મોટી વાતોનું ધ્યાન રાખવું ઘણું જરૂરી હે.
0: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખો કે ગરમીનો જો મોસમ અણામાં આપણે શરીર ખતો પસીનો હે એવો વધારે નકળે હે જેન ખતી આપણે શરીરમાં પાણીની કમી થઈ જાય હે ને ખનિજ તત્વોની બી કમી લાગવા માંડી જાય હે. એવામાં આપણે દેખો કે આપણે શરીરની ઉર્જા, ત્વચા ને બાલ ને માનસિક સ્થિતિ ને પાચન તંત્ર માટે બી પ્રભાવ પડે હે. ને આપણે દેખો કે ઘણી આખી મહિલાએ જેમ કે આપણે બતાડ્યું કે વણને સરદર્દ થાય, ચક્કર આવવા લાગી જાય, કમજોરી ને ત્વચા સંબંધિત સમસ્યા ને ડિહાઇડ્રેશન ને થકાવટ જેવી સમસ્યા બી થવા માંડી જાય હે. અગર આપણે બોને સમય રીતે અને સાવધાનીને સમજી ને એના સમસ્યાને સમાધાન ખોજે તેવી અને સમસ્યા ખતી બચી શકે એને સાથે આપણે દેખો કે આજની આધુનિક જીવનશૈલીમાં આપણે બોનેની સ્વાસ્થ્યની ધ્યાન રાખવું ઘણું જરૂરી થઈ ગયું છે. વે અક્સર સમય માટે ભોજન નથી કરતી, પર્યાપ્ત પાણી નથી પીતી, આરામને મહત્વ નથી આપતી. એવામાં પણ દેખો કે ગરમીઓમાં આ લાપરવાહી આપણે શરીરને ગંભીર નુકસાન આપે છે. એટલે આપણે બોને બદલે જરૂરી છે કે વે આણા મોસમને અનુસાર ખાનપાન ને દિનચર્યા ને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખી ને એને સાથે વે સ્વચ્છતા બી બનાવીને રાખીને વેણે માટે બી ધ્યાન આલે.
1: હવે મનીષાબુન આપે સહી કીધું, ત્રણેય પ્રકાર થકી આજે આપણે કાર્યક્રમમાં ઘણી અસલ વાતે આપણી બોને થકી કરી રહો. અગાડી બી આમસ કરતા રંગા પર મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણી બોને આપણે એક ઓર ગીત સંભળાવી દો.
0: હવે અંજલિ બોન તો બોનો સાંભળો આ ગીત.

0: મનીષા બોલ. ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફેરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે આપણે ગીત થકી પહેલે આપણી બોનો થકી ઘણી અસલ વાતે સાલી રહી કે હરતે આ જે ગરમી હૈ એમ આપણી બોનોને આપણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હૈ. આપણે આપણી બોનોને કેવું ચંગા કે ગરમીને દાડા જે હે એનમાં આપણને પાણી સપ્તકી વધારે પીવું હે. કેમ કે અણા ટાઈમ આપણે આપે બી જેમ કે કીધું કે આપણે જે શરીર હે એને થકી પસીનો વધારે નીકળે હે, જેને કારણે કમજોરી ચક્કર ને થકાન આપણને મહેસૂસ થાય હે. અગર આપણે પાણી પીતે રંગા તો અણી સમસ્યા થકી આપણે બચી શકો. એને સાથે આપણી બોનોને કેવું ચંગા કે તેજ ધૂપ જઈ વખત રહે તે વખત આપણને ઘર થકી વારતે વધારે નથી નીકળવું, કેમ કે લૂ લાગવાનો ખતરો થઈ શકે. આને આપણે દીકહો તેજ બુખાર શિરદર્દ ઉલટી ને ઘણા કાની સમસ્યા આપણને થાય હે. એને સાથે બોને કેવું ચંગા કે લગાતાર કામ ને ગરમી ને કારણે શરીર જે હે એ જલ્દી થાકી જાય હે, ને આપણી બોન અમે કમજોરી ની સમસ્યા આપણને વધારે દેખવા મળે હે. તો આપણી બોનોને જોઈએ કે એ સહી ખાનપાન ની ચીજ માટે ધ્યાન ના લે. અગર આપણી બોને સંતુલિત ભોજન કરેગા આપણે દેખો હું કે અણી ગરમી મેં જે સમસ્યા થઈ રહી હૈ એન તકી બચી શકે.
1: હવે અંજલિ બોન, એની સાથે આપણે બોનોને સ્વચ્છતા માટે બી ધ્યાન આલવું હે. ગરમી ને મોસમ માં આપણે દેખો હું કે અગર આપણે સ્વચ્છતાનું ધ્યાન નહીં રાખંગા તે આપણે સંક્રમણ ને બેક્ટેરિયા હે ભી તેજી ગતિ ફેલવા માંડી જાય હે. આપણે બોનોને નિયમિત સ્નાન કરવું હે ને સાફ કપડ પહેરવું હે. એને સાથે આપણે દેખો હું કે વિશેષ કરીને આપણે વ્યક્તિગત સ્વચ્છતા હે વર્ણનો આપણે વિશેષ ધ્યાન રાખવું હે. જેણ કદી આપણે ધ્યાન નહીં રાખંગા તે સંક્રમણની સંભાવના હિ વધારે બઢી જઈંગા, ને આપણે ધ્યાન રાખંગા તે આ સંક્રમણની સંભાવના હિ આ ખૂબ કમ થઈ જઈંગા. કપડાને સાફ ને હુકર રાખવા જોઈએ. ગીલા કપડાને પહેરી ગીલા કપડા આપણે પહેરો તે અણાખતે આપણે ત્વચા સંબંધી સમસ્યા હિ બી વધી જાય હે. એને સાથે આપણે દેખો હોય કે આપણે રસોઈ ને ઘરની સફાઈ બી આપણે બદલે ઘણી જરૂરી હે, કેમ કે ગરમીમાં આપણે ભોજન દેખો હોય જલ્દી ખરાબ થઈ જાય હે. એના ખાતી આપણે સાફ સફાઈ રાખવી જોઈએ. બેક્ટેરિયા ખાતી એને બચાવીને રાખવું જોઈએ. સાફ સફાઈ રાખવા તે આપણે બોનોને બી સ્વાસ્થ્ય બહેતર રહેગા, પરિવારનું સ્વાસ્થ્ય બી બહેતર રહેગા, ને વણનું કામ એ બી અચ્છા તરીકા ખાતી કરી શકીગા.
0: હવે મનીષા બોન આપે સહી કીધું, એને સાથે આપણી બોનોને ગરમીમાં હલકાને સૂતી કપડ પહેરવો હોંગા. કેમ કે આપણે દેખો હા કે જે વધારે ઘેરા રંગના જે સેતરે રહે એ ને મોટો જે સેતરે રહે એ શરીરમાં ગરમીને વધાવે હે. સૂતી અગર આપણે કપડા પહેરા તો આપણે દેખો હા કે આપણે પસીનો સૂકી લે હે ને શરીરને આરામ બી આલે હે.
1: હવે
0: ભાઈ બોનો કેવું ચંગા કે આ જે ગરમીના દાડા હે એનમાં આપણને ખુદનું ને આપણે ઘરવાળાનું ધ્યાન રાખવું ઘણું જરૂરી હે. આપણે દેખો હા કે આપણી જે બોને હે એ અક્ષર લગાતાર કામ કરતી રહે હે. પણ આપણે દેખો મનીષા બોન કે ગરમીઓ મેં શરીરને આરામની જરૂરત વધારે રહે. થોડી ઘડી આરામ કરો તો આપણે શરીરને મન બે સહી રહે. પરિવારના જે સદસ્ય હે એને બી આપણી બોનોને કામમાં સહયોગ કરવો જોઈએ, તાકી એને વધારે બોજ ને લાગે ને એ બી આરામ મહેસૂસ કરી પાય હે. ગર્ભવતી બોનો બદલે આ જે ગરમીના દાડા હે એનમાં એને વિશેષ સાવધાની રાખવી જોઈએ. આપણે દેખો કે ગરમીનો જે મોસમ હે એ ગર્ભવતી બોનો બદલે ચુનૌતીપૂર્ણ રહે. એને આના ટાઈમ પર્યાપ્ત પાણી પોષણ સંબંધિત જે ખાવાનું હે એ ખાવું જોઈએ ને આરામ કરવો જોઈએ. લાંબા ટાઈમ સુધી ધૂપમાં રહેવા થકી બચવું જોઈએ, કેમ કે અગર એને કમજોરી ને ચક્કર મહેસૂસ થાગા તો એને શરીરને નુકસાન પૂકી શકે. એવા મેં એને ટેમ ટેમ માટે ડોક્ટરની સલાહ લેતા રહેવું જોઈએ, તાકી એ ખુદનું ધ્યાન રાખી શકે.
1: હવે અંજલિ બોન, એના સાથે આપણે દેખો હોય કે ઘણા કાની બોની હિવે આપણે ખુદનું ધ્યાન રાખતી જ નથી હે. પરિવારનું ધ્યાન રાખવા ચક્કર મેં ખુદનું ધ્યાન તે ભૂલી જ જાય. વે સોર અને પરિવારની જરૂરતને સબકતી પહેલ પ્રાથમિકતા આલે હે, પણ આપણી સેહતને નજરઅંદાજ કરી દે હે. એક બોન આપણે દેખો હો કે જ્યારે આ સમજી લેગા એનું સ્વાસ્થ્ય બી ઘણું જરૂરી હે. એને સાથે અંજલિ બોન આપણે બોનોને કેવું ચાંગા કે આપણે બોનોને આ સમજવું જોઈએ કે વર્ણને સ્વાસ્થ્ય બી ઘણું જરૂરી હે. અગર વી સ્વસ્થ રહેગા તો મને પરિવાર બી સ્વસ્થ રહેગા, એટલે વર્ણને સમયનું ધ્યાન રાખવું હે ને ખુદ માટે બી ધ્યાન આલવું હે. એને સાથે આપણે બોનોને કેવું ચાંગા કે વર્ણને પ્રાકૃતિક ઉપાયને બી મહત્વ આલવું હે. ગરમીમાં પણ દેખો હોય કે આપણે ઠંડા ઘડા આપણે મીઠીના ઘડા હે વણામાં પાણી પીવું હે, લીંબુનું પાણી પીવું હે, પુદીનાનું પાણી પીવું હે, સોફ ને નારિયેલ પાણીનું પાણી બી પીવું હે. જણા ખાતે આપણે શરીરને ઠંડક મળેગા. ને બોને કેવું ચાંગા કે રાસાયણિક પેયને બજાય આપણે પ્રાકૃતિક પેયને અધિક મહત્વ આલવું હે. આપણે દેખો કે આપણે ઘેર ભણ્યા ખાતા પે રહી વે આપણે સ્વાસ્થ્ય બલતે બહેતર રહી, વણા ખાતે આપણે માનસિક શાંતિ બી મળે હે, ગરમી બી કમ થાય હે, ને આપણે ઘરના કામે વ્યાપી આપણે અચ્છા તરીકા ખાતી કરી શકો.
0: હવે મનીષા બોન આપે સહી કીધું, તો આપણે આપણી બોનોને અંતમાં એ જ કેવું ચાંગા કે ગરમીનો જે મોસમ હે એ ઘણા કાની ચુનૌતી લઈને આવે હે. પણ અગર આપણે થોડી સી સાવધાની ને જાગરૂકતા રાખો તો આપણી જે બોને હે એ ખુદને સ્વાસ્થ્યને સુરક્ષિત રાખી શકે. આપણી જે બોને હે એ પરિવારમાં સપ્તકી મહત્વપૂર્ણ શક્તિ રહે. વિશ્રામ ત્યાગ ની દેખભાલ કરીને હેતા ઘરને સંભાળે હે. ખુદના સ્વાસ્થ્યને ધ્યાન રાખવું એના બદલે ઘણું જરૂરી થઈ જાય. सही खान पान, पर्याप्त नींदर, साफ सफाई, आराम ने परिवार नो सहयोग, आ सब मिली ने अपनी जी बुने है ये गर्मी में खुद नो स्वास्थ्य ने अहम भूमिका निभावी सके। आज ना टाइम में जरूरत है बुने कि आप स्वयं खुद नो ध्यान रखो ताकि आपड़े आपड़े परिवार ने हंबारी शको। जे वगत आपड़ी बोने स्वस्थ रहेगा तारे परिवार खुशहाल रहेगा, ने परिवार खुशहाल रहेगा तो समाज मजबूत बनेगा।
1: होवे अंजलि बोन आपे घणी असल वात कीधी ते आपण देखी रहे हो कि कार्यक्रम ने माध्यम के आपड़े बोने कती अणा विषय माते घणा कानी वाते थेंगी है। ने आपण देखी रहे हैं कि टेम भी थई जाय कार्यक्रम कती सूट पड़वानो, सूट ते पड़े पण आपण जाते कती पहले आपड़े बोने ने एक बीजू गीत सांभळावी दो।
0: होवे

0: મનીષા બોન, ગીત તો આશુ પૂરું અને ગીત હાથે હવે કાર્યક્રમ ઘૂમર તકી આપણે પડા સુટ. આશા કર હું કે આજે કાર્યક્રમ મેં આપણી બોનો તકી જે વાતે રહી હૈ કે ગરમીઓ મેં આપણી બોનોને આપણા સ્વાસ્થ્યનું ધ્યાન હરતે રાખવું હૈ, એ એને ગમી હોંગા. કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થી છૂટા પડવાનું. તો બોને, આપણે અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સૂચવા અમને આલી શકો અમારા અણ પતા માટે.
1: હવે બોનો, અમારું પતું હે કાર્યક્રમ ઘૂમર વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ કુપડા, વાગધારા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9460051234.
0: તો બોનો, ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માટે એકના વિશે નિહાળતી તારું દી.
1: રામ રામ રામ રામ.

0: આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા.
1: હોવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હોવે આજે નાના નાના કદમ હે, એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત. આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.

0: एक माँ जो पूरी उम्र परिवार के लिए अपना सब कुछ दे देती है, क्या उसे अपने ही घर में अपने नाम की जमीन नहीं मिलनी चाहिए? एक बेटी जो सपने लेकर बड़ी होती है, क्या उसे वाकई उतना हक मिलता है जितना उसके भाई को? भूमि अधिकार सिर्फ दस्तावेज नहीं, ये सुरक्षा है, सम्मान है और महिला की उस पहचान का प्रमाण जिसे अक्सर हम नजरअंदाज कर देते हैं। आइए आज हम बदलाव की शुरुआत करें, महिलाओं को दे उनका हक, जमीन पर भी जिंदगी में भी, महिलाओं के भूमि अधिकार, क्योंकि बराबरी का वादा पूरा भी होना चाहिए। वागड़ रेडियो एवं वागधारा संस्था द्वारा जनहित में प्रसारित।
1: આપણે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાવમાં આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હે, જીની હવામાં આપણે હાલ રહ ઈ ભી આપણા થકી કઈ આશ રાખે હે। હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા, પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે। એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા।
2: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો।
1: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે।
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત।

0: कार्यक्रम खेतीवाड़ी हमर वावरा अमर हित्ता किसान भाई बोन ने आपनी बोन मनीषा
1: ने आपनी बोन अंजलि नु
0: राम राम, राम, राम। हुवे किसान भाई बोनो आप सब हामले रिया हो आपड़ू सामुदायिक रेडियो वागट रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत कर रहा हमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયા હો કાર્યક્રમ ખેતીવાડીની એક નવા વિષયને હાથે મનીષા બોન આ કાર્યક્રમ મેં ભાઈ બોનો થી આપણે બાતચીતનો વિષય હૈ કે જલવાયુ પરિવર્તનનું આપણે ખેતી માટે શું અસર પડી રહ્યું હૈ ને આ સમાધાનના શું ઉપાય થઈ શકે આપણે દેખો કે માનવ જીવનમાં સબથી પુરાનો વ્યવસાય આપણે ખેતી છે આ કેવલ આજીવિકાનું સાધન નથી બલકી આપણે કહી શકો કે આપણે સાંસ્કૃતિક પરંપરા ને સભ્યતાનું ભી આધાર હૈ પણ અવડેના ટાઈમમાં ખેતી ને હામે એક મોટી ચુનૌતી આવી ગઈ હૈ ઈ હૈ જલવાયુ પરિવર્તન આપણે દેખો હો કે પાછલા જે દાણા નીરી રહે ઇનમેં અવડેના ટાઈમમાં આપણે જે મોસમનો સ્વરૂપ હૈ ઈ બદલી રહ્યું હૈ આપણે દેખી રહ્યો કે ઋતુ એ નિશ્ચિત સમય માટે નથી આવતી ક્યારેક બારિશ થઈ જા તો ક્યારેક વધારે ગરમી પડી જા તો ક્યારેક વધારે ટાઢ થઈ જા અણસર બદલાવને કારણ આપણે જે કિસાન હૈ ને આપણી જે ખેતી હૈ એને માટે ઘણો આકારનું અસર પડી રહ્યું હૈ કેમ કે આપણે દેખો હો કે ખેતી જે હૈ એ પૂરી તરીકા થકી પ્રકૃતિ માટે નિર્ભર કરે હૈ ને જલવાયુ પરિવર્તનને કારણ આપણે પર્યાવરણની સમસ્યા ભી વધી રહી હૈ ને એને સાથે આર્થિક સામાજિક ને ખાદ્ય સુરક્ષા જે હૈ એની સમસ્યા ભી આપણે હામે આવી ગઈ હૈ તો એવા ટાઈમમાં આપણને ઘણાકાની વાતોનું ધ્યાન રાખવાની જરૂરત હૈ તો આજે કાર્યક્રમમાં આપણે વાત કરંગા કે જલવાયુ પરિવર્તનનું આપણે ખેતી માટે શું અસર પડે રહ્યું હૈ ને સમાધાનના શું ઉપાય થઈ શકે
0: હવે અંજલિ બોન તો આ વિષય માટે આપણે કિસાન ભાઈ બોનો કતી ઘણા અક્કાની વાતે રેંગા પણ અબર હામળા અગીત ને મોરે કરો આપણી વાતે
1: ખોફે

0: બોન ગીત આશ્યુ પૂરું અણા ગીત બાદ એક વખત ફેરે આપણે કિસાન ભાઈ બોનો સ્વાગત કરે હા આપણે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં જેમકી કિસાન ભાઈ બોનો ગીત કી પહેલે વિશે વતાડ્યું હતું કે આજે અમે વાત કરવા વાળો હ જલવાયુ પરિવર્તન ખતી આપણે ખેતી માટે હું પ્રભાવ પડે હે અંજલિ બોન આયસ અગર આપણે વાત કરે કે જલવાયુ પરિવર્તન નો અર્થ હું હે તે આપણે દેખો હ કે કિસાન ભાઈ બોન લાંબા ટાઈમ કતી મોસમ નો આ પરિવર્તન ચાલી રહ્યું હે જેમ કે અંજલિ બોન આપે કહ્યું હતું કે બારિશ ટાઈમ માંથી ની આવી રહી હે કવળાક આવી જત વધારે આવી જાય હે ગરમી નો મોસમ આવી જ્યો હે એવામાં આપણે દેખો હ કે મોસમ પરિવર્તન બદલાઈ જાય હે મોસમ નો ટાઈમ હે જો કે બદલાઈ જાય હે કિસાન ભાઈ બોનો એના કઈ કારણ કિસાન ભાઈ બોનો થઈ શકે જેમ કે અંજલિ બોન આપણે દેખો હ કે ગ્રીન હાઉસ પ્રભાવ નું બી એક કારણ થઈ શકે અણા મેં આપણે દેખો કે ગેસે રહે વીબી વણની વૃદ્ધિ થઈ જાય એમ આપણે રોકડા અને પેડ પૌધાની કટાઈ થતી બી આ થઈ શકે એમ
1: હવે
0: એને સાથે આપણે કહી શકો કે આપણે પર્યાવરણ મેં જો પ્રદૂષણ બઢતું જઈ રહ્યું હે વેન કારણ થતી બી આ થઈ શકે એમ
1: હવે
0: ને એને સાથે આપણે દેખી રહ્યો હોય કે ઈંધન ને આપણે આ ગાડી હડીએ ચાલી રહીએ એના પ્રદૂષણ ને અણન કારણ થતું બી આ થઈ શકે તો ભાઈ બોનો આ સબ કારણ હે જે કે આપણે ધરતીનું તાપમાન ને બઢાવી રહી હે જેને આપણ ગ્લોબલ વોર્મિંગ કહ
1: હવે મનીષા બોન આપે સહી કીધું તો જેમ કે આપે બતાડ્યું કે જલવાયુ પરિવર્તન હું કહેવાય આ સવે વાત કરો કે ખેતી માટે આનો હું પ્રભાવ પડે હે તો સપ્તાહ કી પહેલી વાત આવે અનિયમિત વર્ષા
0: હવે
1: દેખો કે પહેલે કિસાન મોસમ ને અનુસાર બુવાઈ કરતા હતા પણ અવડેના ટાઈમ બારિશ નો સમય કોઈ નિશ્ચિત જ નથી કારે વધારે તો કારે કમ એને કારણ આપણે દેખો કે આપણે જે ભાઈ બોન હે એની ફસલે નષ્ટ થઈ જાય એની સાથે વાત કરે તાપમાનની વૃદ્ધિની તો આપણે દેખો હો કે વધારે ગરમી થકી આપણે જે ફસલે હે એ ઝુલસી જાય હે ગેહું ચાવલ જેવી જે ફસલ હે એનમાં ઉપજ કમાવે હે એને સાથે ભાઈ બોનો પાણીની કમીને કારણ હોકું પડી જા ને વધારે બારિશ આવે તો બાઢ આવી જા બે સ્થિતિમાં આપણે ખેતી માટે ખતરનાક અસર પડે હે ભાઈ બોનો કેવું ચંગા કે આ જે મોસમ બદલે હે એનમાં કીટ ભી વધારે પેદા થાય હે ને ફસલ માટે રોગ ભી વધી જાય હે જેને કારણ આપણું જે ઉત્પાદન હે એ ઘટી જા બારિશ ને ગરમી ને કારણ મિટ્ટી કમજોર થઈ જા ને એનમાં પોષક તત્વ ભી કમ થઈ જાય હે આ સબ કારણ થકી આપણે દેખો મનીષા બોન કે આપણે ફસલ કમાવે ને કિસાન ભાઈ બોન ની જે કમાઈ હે એ ભી ઘટી જા એને કારણ આપણે કિસાન ભાઈ બોન જે હે એ સામાજિક ને આર્થિક રૂપ થકી કરજા મેં ડૂબી જાય હે જેન થકી એના ને માનસિક તનાવ આત્મહત્યા જેવા મામલા ને ગાંવ તકી શહેર મેં પલાયન કરવું આવી સ્થિતિ અણાર હામે આવે હે અણા સબ કારણ ને હાથે પારિવારિક સમસ્યા ભી વધી જા કેમ કે ખેતી કેવલ આર્થિક નથી બલ્કિ સામાજિક સંકટ બની રહી હે જલવાયુ પરિવર્તન ને કારણ આપણે જે પશુ હે એનાનું ઉત્પાદન ભી ઘટી રહ્યું હે પાણી ને કમી ને કારણ પશુ ભી કમજોર થઈ જાય હે ને બીમારી વધે હે તો આ સબ કારણ હે જેને કારણ આપણે દેખી રહ્યો કે જલવાયુ પરિવર્તન નો પ્રભાવ આપણે ખેતી માટે પડી રહ્યું હે
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી આયથી આપે બતાડ્યું કે જલવાયુ પરિવર્તન બઢવાને હું કારણે આયસ અગર આપણે વાત કરે કે જલવાયુ પરિવર્તન ખતી આપણે હેરતે નિપટે એના સમાધાન હું હે
1: હવે
0: તો કિસાન ભાઈ બોન આપણે જળ સંરક્ષણ કરવું હે ટપક સિંચાઈ ને અપનાવવું હે ને વર્ષા જળ જે થાય હે વનને સંચય કરવું હે એની સાથે કિસાન ભાઈ બોન આપણે ફસલ નું વિવિધીકરણ કરવું હે આપણે અલગ અલગ ફસલે ઉગાવવી હે જોખમ કમ લેવા હે એને સાથે આપણે જૈવિક ખેતી કરવી હે રસાયણનો ઉપયોગ તો આપણે કરવો જ નથી હે મિટ્ટીની સેહત બનાવી રાખવી હે ને એને ઉર્વરક ક્ષમતા હે તે બઢે હે વેણ બારામાં આપણે સોચીને વેણે હિસાબ ખતી આપણે ખેતી કરવી હે એની સાથે કિસાન ભાઈ બોનો આપણે આધુનિક તકનીકીને અપનાવવું હે મોસમની જાણકારી રાખવી હે અંજલિ બોન આપણે દેખો કે અબીના ટાઈમમાં તો આપણે ફોન હે વણા ખતી બી આપણે મોસમની જાણકારી રાખી શકો અગર કિસાન ભાઈ બોન મોસમ ની જાણકારી રાખી ગા વેણી હિસાબ થી ખેતી કરીગા તે વર્ણન ફસલ ભી અચ્છી થાય ગા
1: હવે મનીષા બોન આપે સહી કીધું તો જેમ કે આ કાર્યક્રમ મેં આપણે ઘણી અસલ તરીકાથી ઘણા આકાની વાત ને જાણી રહો કે આપણે જલવાયુ પરિવર્તન નું આપણી ખેતી માટે હું પ્રભાવ પડે હે તો જેમ કે આપ સમાધાન નો ઉપાય બતાડી રહ્યા ઈ આપ અગાડી કાર્યક્રમ ની માધ્યમ થી આપણે ભાઈ બોનો ને બતાડશું પણ હવે મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણે ભાઈ બોનો ને આપણે ગીત હમરાવી દઉં
0: હવે અંજલિ બોન તો હામળતા રહેજો કિસાન ભાઈ બોનો આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માટે

0: ભાઈનબુનું ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફેરી આપણે પાછા ફરવા કાર્યક્રમ ખેતીવાડી મેં.
1: હવે
0: જેમ કે ગીત ગઈ પહેલા ભાઈનબુનું આપણે જાણ્યું કે જલવાયુ પરિવર્તન શું કહેવાય અને આના શું કારણ હે ને હરતે સમાધાનનો ઉપાય આપણે અપનાવી શકીએ. તો જેમ કે મનીષા બુન આપે ઘણા આખા સમાધાનના ઉપાય આપણે ભાઈ બહેનોને બતાડ્યા હતા, હજી બી હું સમાધાનના ઉપાય હે આપણે ભાઈ બહેનોને બતાડી દો.
1: હવે અંજલિ બુન એને સાથે આપણે કિસાન ભાઈ બહેનોને રોકડો લગાડવાહી એણ ખતી આપણે ખેતરની આસપાસ સાયા રહેગા, તાપમાન ભી કમ પડેગા, એણ ખતી ફસલ ભી અચ્છી થાયેગા. એની સાથે કિસાન ભાઈ બહેનો આપણે ઉન્નત બીજનો પ્રયોગ કરવો હે, જેણ ખતી વી મોસમને હિસાબ કરતી બરાબર હો ને વણની રોગ પ્રતિરોધક ક્ષમતા ભી વધારે હો.
0: હવે મનીષા બુન આપે સહી કીધું, તો જેમ કે આપણે સમાધાનનો ઉપાય આપણે ભાઈન બહેનોને બતાડી રહો, તો ભાઈન બહેનોને આપણે ઈસ કેવું ચંગા કે આપણે ઘણી અસલ તરીકા થકી ઘણા પ્રકારની ચીજેને અપનાવીને આ જલવાયુ પરિવર્તનને રોકી શકે. કેમ કે આપણે દેખો હ કે જલવાયુ પરિવર્તન અવડીના ટાઈમમાં ઘણી મોટી સમસ્યા લઈને આવી ગયો હે. આપણે દેખો હ કે આંત કે આપણે ઘણા આકાના જે મનક હે એ પરેશાન ભી હે. એવામે ખેતી એક માધ્યમ થઈ શકે જેને તકી આપણે આ પરિવર્તનને રોકી શકો. આપણે ભાઈન બહેનોને આપણે કેવું ચંગા કે આપણને જલનું સંરક્ષણ કરવું હે ને એવી તકનીકી અપનાવી હે. આપણે ટપક સિંચાઈ, વર્ષા જળ સંચયન અને પાણીનો સહી ઉપયોગ કરવો હે ને એક જ ફસલ માટે નિર્ભર નથી રહેવું, આપણને અલગ અલગ ફસલોને ભી અપનાવવું હોગા ને આપણને એવી ફસલ ઉગાવી હોગા જેમાં કમ પાણી ને વધારે તાપમાનમાં ભી એ જીવિત રહી શકે. બાઈન બુનો આપણે કેવું ચંગા કે આપણને જૈવિક ખાતનો પ્રયોગ કરવો હે જેનાથી આપણે મિટ્ટીની ઉર્વરતા બની ટકી રહે. કિસાન ભાઈ બુનોને સહી જાણકારી ને પ્રશિક્ષણ હોવું જોઈએ. ઘણા કાની એવી યોજનાએ હે જે એણને ખેતીમાં કોઈ નુકસાન થાય તો એણને મળે હે, તો એની યોજનાઓને બારામાં ભી આપણે ભાઈન બહેનોને ખબર હોવી જોઈએ. આયસ ભાઈન બહેનો આપણે કેવું ચંગા કે હવે પારંપરિક ખેતીને હાથે આપણે નવી તકનીકી સોચને ભી અપનાવવું જોઈએ. કમ પાણીમાં વધારે ઉત્પાદન, પર્યાવરણને અનુકૂળ ખેતી અને ટીકાઉ કૃષિ પ્રણાલી આપણને અપનાવી હોગા. જલવાયુ પરિવર્તનનો પ્રભાવ આપણે ખેતી માટે જ નહીં ઘણા કાની બીજી ચીજો માટે ભી પડી રહ્યું હે. આજના ટાઈમમાં આપણે જે કિસાન હે એ કેવલ ફસલ જ નથી ઉગાવી રહ્યા, બલ્કિ આપણે દેખી રહ્યા કે પશુપાલન ભી કરી રહે. પણ પશુપાલન માટે ભી આપણે દેખો કે આ જલવાયુ પરિવર્તનનો પ્રભાવ હે. તેવામાં આપણે ભાઈ બહેનોને કેવું ચંગા કે આપણને એવી ચીજે અપનાવી હે જેનાથી આ પરિવર્તનને આપણે રોકી શકીએ. આપણે ખેતરની જે હેડે હે એને માટે આપણને અલગ અલગ પ્રકારના પેડ પૌધો લગાડવા હે, જેનાથી આપણે આ જે પરિવર્તન થઈ રહ્યું હે એને કમ કરવામાં આપણું યોગદાન આપી શકીએ.
1: એની સાથે અંજલિ બુન આપણે દેખા હા કે આપણે ભારતમાં કઈ કિસાન જે હે જે પ્રાકૃતિક ખેતીને અપનાવી રહ્યા હે, કમ પાણીમાં અધિક ઉત્પાદન કરી રહ્યા હે, નવી તકનીકી ખેતી આપણે આગળ બઢાવી રહ્યા હે, આના ખાતે આપણે દેખા હા કે વણને બદલાવ ભી સંભવ થઈ રહ્યા હે. કિસાન ભાઈ બહેનો આ ખેતી આપણે ભવિષ્ય બદલે કેમ જરૂરી હે, આણ બદલે આપણે તકનીકી આધારિત ખેતી કરવી હે, પાણીની બચત કરવી હે ને પર્યાવરણને અનુકૂળ ખેતી કરવી હે. અંજલિ બુન જ્યારે આપણે ટીકાઉ ખેતી કરંગા તે તારે આપણે ભવિષ્ય સુરક્ષિત થાયેગા. એને સાથે અંજલિ બુન આપણે દેખો કે એક નવી સોચની જરૂરત જલવાયુ પરિવર્તનની એક સચ્ચાઈ હે, જેને આપણે રોકીત નથી શકતા હે પણ વેનું પ્રભાવ આપણે કમ કરી શકો. એને બદલે કિસાન ભાઈ બહેનો આપણે સરકારને સમાજને મળીને કામ કરવું હે, ખેતીને બઢાવવા બદલે આપણે પ્રકૃતિ હાથે તાલમેલ બિઠાવીને કામ કરવું હે, ને વણને ખિલાફ જવું હે, ને વણને હિસાબ ખતી આપણે પ્રકૃતિને હિસાબ ખતી આપણે કામ કરવું હે. અંજલિ બુન આપણે દેખો કે જ્યારે કિસાન આપણી સોચને બદલે નવી તકનીકીને અપનાવી ને જાગૃત બને તો તારે સારા સંકટનું સમાધાન મળી જાય હે.
0: હવે મનીષા બુન આપે સહી કીધું, તો અણી પ્રકારથી કે આજે કાર્યક્રમમાં આપણે ઘણી અસલ તરીકાથી ઘણા કાની વાતે કરી હે. આશા કરા હો કે આ હંગરી વાત આપણે ભાઈ બહેનોની ગમી હોંગા. એમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટા પડવાનું, તો સૂટા તો પડ પણ સાથે પહેલા હામરી લાયક ઓર ગીત ને મોરે પડો સૂટા.
1: હવે અંજલિ બુન

0: भाई बोनो गीत तो ऐसा पूरा नण गीत हते समय कार्यक्रम खेती बाड़ी थी की पड़ा सूट आपने मरु आज नो आ कार्यक्रम केव लगे इन बारा में आप राय सूझो अमने आली सको अमर अणपता मते
1: હવે કિસાન ભાઈ બોનો અમારું પતુ હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બલદે આપ અમને ફોન કરી શકો અમારે આના ફોન નંબરમાંથી અમારું ફોન નંબર હે 9460051234
0: તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટાઈમ માટે એક નવા વિષયની હાથી દારૂદી
1: રામ રામ રામ રામ

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવો દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ.

0: આપણને કેટલી શાંતિ મળે હે, જેની હવામાં આપણે હા લહ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે.
1: હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા.
0: પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા.
1: હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો.
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે.
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: અંજલિ બોન ગીત ત્યાં ઇશ્યુ પૂરું અને ગીત બાદ આપણે ભાઈ બોનોનું ફેરે સ્વાગત કરી રહ્યો આપણે આજને કાર્યક્રમ ઘુમર મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હા કે ગરમી અને મોસમમાં આપણે બોને હવે આપણે ખુદનું સ્વાસ્થ્યનું ધ્યાન હેતે રાખીએ જેમ કે અંજલિ બોન આપે બતાડ્યું કે ગરમીનું મોસમ એવો આપણે હાથે તેજ ધૂપ ઉમસ ને પસીનો ને થકાન ને ઘણા આકારની સમસ્યાએ લઈને આવે હે અને એવા મોસમમાં હર વ્યક્તિને આપણે સ્વાસ્થ્યની વિશેષ ધ્યાન રાખવાની આવશ્યકતા હે પણ આપણે દેખો કે આપણે બોને બદલે આ વધારે આવશ્યક થઈ જાય હે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આપણે બોને ઘરનું બહારનું બે ની જિમ્મેદારી નિભાવે હે બે પરિવારની દેખભાલ કરે હે આપણે બચ્ચોની જરૂરતે નોકરી ને સામાજિક જિમ્મેદારી ને આપણે નિજે કાર્યોમાં બી લગાતાર વી સક્રિય રહે હેમ એવા મેં આપણે દેખ હા કે અગર આપણે બોને સ્વાસ્થ્યને અનદેખી કરી હિ તે વણ એને સ્વાસ્થ્ય વગડતું જાય હે ને વી પરિવારની બી દેખભાલ નહીં કરી શકે ને આપણે કામને બી સહી તરીકા ખાતી નહીં કરી શકી ને વણા ખતી બી વણને શારીરિક ને માનસિક કમજોરી થવા લાગી જાય
1: હવે મનીષાબુન આપે સહી કીધું આપણે દેખ હા કે આપણી જે બોને હે એ પર બાદ તકી લઈને દેર રાત સુધી ઘરનું કામ સૂર્યની દેખભાલ ખેતી પશુપાલન નોકરી ને ઘણી જિમ્મેદારીઓ મેં વ્યસ્ત રહે હે એવા મેં ગરમી જે હે એનમાં તેજ ધૂપ ને બળતું જે તાપમાન હે એના શરીરને જલ્દી થકાવી નાખે હે જિંદગી એના શરીરમાં પાણીની કમી કમજોરી ચક્કર આવવું શિર દર્દ ત્વચા સંબંધિત સમસ્યા અને માનસિક તનાવ જેવી પરેશાની બળવા લાગે હે એટલે આપણી બોનને આપણે સ્વાસ્થ્ય માટે ધ્યાન રાખવું ઘણું જરૂરી હે કેમ કે આપણે દેખો હો કે ઈ આપણા પરિવાર ને સમાજની જિમ્મેદારી ઉઠાવે હે અગર આપણી જે બોને હે એ સ્વસ્થ રહેગા તો આપણો સમાજ બી જે હે એ બહેતર બની તકું રહે તો એને બદલે આપણી જે બોને હે એને આપણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા બદલે ઘણા કાની ચીજે કરવી હે કેમ કે આપણે દેખો હો કે ગરમીના મોસમમાં આપણે જે શરીર હે એનું તાપમાન વધી જાય હે ને શરીરને ટાડું રાખવા બદલે આપણને વધારે પાણી પીવું હે જેનથી કે આપણે શરીરમાં ઉર્જા બની શકીએ ને અગર આપણે સહી ખાનપાન ને દેખભાલ કરંગા તો આપણે ઘણા કાની સમસ્યા થકી બચી શકો અક્સર આપણે દેખો હો મનીષા બોન કે બોનોમાં ખૂનની કમી કમજોરી થકાન જેવી ચીજે જે રહે હે એ રહે હે ને ગરમીના મોસમમાં આ સમસ્યા વધારે વધી જાય હે ને વિશેષ કરીને આપણે દેખો હો કે ગર્ભાવસ્થામાં આપણી જે બોને રહે હે જે બુઝુર્ગ મહિલાએ રહે હે ને જે બહારથી કામ કરવા વાળી બોને હે એને ગરમીઓમાં આ સમસ્યા વધારે થાય હે કેમ કે તેજ ધૂપ ને ગરમ જે હવા હે એને કારણ શરીર જે હે એ જલ્દી પ્રભાવિત થઈ જા આપણી બોનને ઘણી નાની મોટી વાતનું ધ્યાન રાખવું ઘણું જરૂરી હે
0: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખો કે ગરમીનો જો મોસમ એ અણામાં આપણે શરીર ખતો પસીનો હે એવો વધારે નકળે હે જેન ખતી આપણે શરીરમાં પાણીની કમી થઈ જાય હે ને ખનિજ તત્વોની બી કમી લાગવા માંડી જાય હેમ એવામાં આપણે દેખો કે આપણે શરીરની ઉર્જા ત્વચા ને બાલ ને માનસિક સ્થિતિ ને પાચન તંત્ર માટે બી પ્રભાવ પડે હેમ ને આપણે દેખો કે ઘણી આખી મહિલાએ જેમ કે આપણે બતાડ્યું કે વણને સરદર્દ થાય ચક્કર આવવા લાગી જાય કમજોરી ને ત્વચા સંબંધિત સમસ્યા એને ડિહાઇડ્રેશન ને થકાવટ જેવી સમસ્યા બી થવા માંડી જાય હેમ અગર આપણે બોને સમય રીતે અને સાવધાનીને સમજી ને એના સમસ્યાને સમાધાન ખોજે તેવી અને સમસ્યા ખાતી બસી શકે એને સાથે આપણે દેખો હોય કે આજની આધુનિક જીવનશૈલીમાં આપણે બોનેની સ્વાસ્થ્યની ધ્યાન રાખવું ઘણું જરૂરી થઈ ગયું હેમ હવે અક્ષર સમય માટે ભોજન નથી કરતી પર્યાપ્ત પાણી નથી પીતી આરામને મહત્વ નથી આલતી એવામાં પણ દેખો હોય કે ગરમીઓમાં આ લાપરવાહી આપણે શરીરને ગંભીર નુકસાન આલે હેમ એટલે આપણે બોને બદલે જરૂરી હે કે વે આણા મોસમને અનુસાર ખાનપાન ને દિનચર્યા ને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખી ને એને સાથે બી સ્વચ્છતા બી બનાવીને રાખીને વેણે માટે બી ધ્યાન આલે
1: હવે મનીષાબુન આપે સહી કીધું તણી પ્રકાર થકી આજે આપણે કાર્યક્રમમાં ઘણી અસલ વાતે આપણી બોને તકી કરી રહ્યો અગાડી બી અમસ્ત કરતા રંગા પર મારું મન થઈ રહ્યું હે કે કેમ ને આપણી બોને આપણે એક ઓર ગીત સંભળાવી દો
0: હવે અંજલિ બોન તો બોનો સાંભળો આ ગીત

0: મનીષા બોલ, ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફેરી આપણે પાછા ફરો કાર્યક્રમ ઘુમર મેં. જેમ કે આપણે ગીત કે પહેલે આપણી બોનો થકી ઘણી અસલ વાત ચાલી રહી હતી કે હળતે આ જે ગરમી હૈ એનમે આપણી બોનોને આપણે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું હૈ. આપણે આપણી બોનોને કેવું ચંગા કે ગરમીને દાડા જે હૈ એનમે આપણને પાણી સપ્તકી વધારે પીવું હૈ. કેમ કે આના ટાઈમ આપણે આપે બી જેમ કે કીધું કે આપણે જે શરીર હૈ એન થકી પસીનો વધારે નીકળે હૈ, જેને કારણ કમજોરી ચક્કર ને થકાન આપણને મહેસૂસ થાય હૈ. અગર આપણે પાણી પીતે રંગા તો અણી સમસ્યા થકી આપણે બચી શકો. એને સાથે આપણે બોનોને કેવું ચંગા કે તેજ ધૂપ જઈ વખત રહે તે વખત આપણને ઘર થકી વારતે વધારે નથી નીકળવું, કેમ કે લૂ લાગવાનો ખતરો થઈ શકે. આને આપણે દેખ તેજ બુખાર શિરદર્દ ઉલટી ને ઘણા કાની સમસ્યા આપણને થાય હે. એને સાથે બોને કેવું ચંગા કે લગાતાર કામ ને ગરમી ને કારણ શરીર જે હૈ એ જલ્દી થાકી જાય હે, ને આપણી બોનોમાં કમજોરી ની સમસ્યા આપણને વધારે દેખવા મળે હે. આપણી બોનોને જોઈએ કે એ સહી ખાનપાન ની ચીજ માટે ધ્યાન ના લે. અગર આપણી બોને સંતુલિત ભોજન કરેગા તો આપણે દેખો કે અણી ગરમી મેં જે સમસ્યા થઈ રહી હે એ તકી બચી શકે.
1: હવે અંજલિ બોન, એને સાથે આપણે બોનોને સ્વચ્છતા માટે ભી ધ્યાન આલવું હે. ગરમી ને મોસમ માં આપણે દેખો કે અગર આપણ સ્વચ્છતાનું ધ્યાન નહીં રાખંગા તે આપણે સંક્રમણ ને બેક્ટેરિયા ભી તેજી ગતિ ફેલવા માંડી જાય હે. આપણે બોનને નિયમિત સ્નાન કરવું હે ને સાફ કપડા પહેરવું હે. એને સાથે આપણે દેખો કે વિશેષ કરીને આપણે વ્યક્તિગત સ્વચ્છતા હે વણનું આપણે વિશેષ ધ્યાન રાખવું હે. જેણ કદી આપણે ધ્યાન નહીં રાખંગા તે સંક્રમણની સંભાવના હે વધારે બઢી જઈંગા, ને આપણે ધ્યાન રાખંગા તે આ સંક્રમણની સંભાવના હે આ ખૂબ કમ થઈ જઈંગા. કપડાને સાફ ને હુકર રાખવા જોઈએ. ગીલા કપડાને પહેરી ગીલા કપડા પણ પહેરવા તે અણાખતી આપણે ત્વચા સંબંધિત સમસ્યા હે બી વધી જાય હે. એને સાથે આપણે દેખો કે આપણે રસોઈ ને ઘરની સફાઈ બી આપણે બદલે ઘણી જરૂરી હે, કેમ કે ગરમીમાં આપણે ભોજન દેખો વો જલ્દી ખરાબ થઈ જાય હે. એના ખાતી આપણે સાફ સફાઈ રાખવી જોઈએ. બેક્ટેરિયા ખાતી એને બચાવીને રાખવું જોઈએ. સાફ સફાઈ રાખવા આપણે બોનને બી સ્વાસ્થ્ય બહેતર રહેગા, પરિવારનું સ્વાસ્થ્ય બી બહેતર રહેગા, ને વણનું કામ એ બી અચ્છા તરીકા ખાતી કરી શકીગા.
0: હવે મનીષા બોન આપે સહી કીધું, એને સાથે આપણે બોનને ગરમીમાં હલકા ને સૂતી કપડા પહેરવો હોંગા. કેમ કે આપણે દેખો હા કે જે વધારે ઘેરા રંગના જે સેતરે રહે એને મોટો જે સેતરે રહે હે એ શરીરમાં ગરમીને વધાવે હે. સૂતી અગર આપણે કપડા પહેરો તો આપણે દેખો હા કે આપણે પસીનો સોખી લે હે ને શરીરને આરામ બી આલે હે.
1: હવે
0: ભાઈન બોનું કેવું ચંગા કે આ જે ગરમીના દાડા હે એનમાં આપણને ખુદનું ને આપણા ઘરવાળાનું ધ્યાન રાખવું ઘણું જરૂરી હે. આપણે દેખો હા કે આપણી જે બોને હે એ અક્સર લગાતાર કામ કરતી રહે હે, પણ આપણે દેખો મનીષા બોન કે ગરમીમાં શરીરને આરામની જરૂરત વધારે રહે. થોડી ઘડી આરામ કરો તો આપણે શરીરને મન બે સહી રહે. પરિવારના જે સદસ્ય હે એને બી આપણી બોનને કામમાં સહયોગ કરવો જોઈએ, તાકી એને વધારે બોજ ને લાગે ને એ બી આરામ મહેસૂસ કરી પાય હે. ગર્ભવતી બોન બદલે આ જે ગરમીન દાડા હે એનમાં એને વિશેષ સાવધાની રાખવી જોઈએ. આપણે દેખો કે ગરમીનો જે મોસમ હે એ ગર્ભવતી બોન બદલે ચુનૌતીપૂર્ણ રહે. એને આના ટાઈમ પર્યાપ્ત પાણી પોષણ સંબંધિત જે ખાવાનું હે એ ખાવું જોઈએ ને આરામ કરવો જોઈએ. લાંબા ટાઈમ સુધી ધૂપમાં રહેવા થકી બચવું જોઈએ, કેમ કે અગર એને કમજોરી ને ચક્કર મહેસૂસ થાગા તો એને શરીરને નુકસાન પૂકી શકે. એવામાં એને ટેમ ટેમ માટે ડોક્ટરની સલાહ લેતા રહેવું જોઈએ, તાકી એ ખુદનું ધ્યાન રાખી શકે.
1: હવે અંજલિ બોન, એના સાથે આપણે દેખો કે ઘણા કાની બોની હિવે આપણે ખુદનું ધ્યાન રાખતી જ નથી હે. પરિવારનું ધ્યાન રાખવા ચક્કર મેં ખુદનું ધ્યાન તે ભૂલી જાય. મેં સોર અને પરિવારની જરૂરતને સબકથી પહેલ પ્રાથમિકતા આલે હે, પણ આપણી સેહતને નજરઅંદાજ કરી દે હે. એક બોન આપણે દેખો કે જયારે આ સમજી લેગા મેનું સ્વાસ્થ્ય બી ઘણું જરૂરી હે. એના સાથે અંજલિ બોન આપણે બોનોને કેવું ચાંગા કે આપણે બોનોને આ સમજવું જોઈએ કે વણને સ્વાસ્થ્ય બી ઘણું જરૂરી હે. અગર વી સ્વસ્થ રહેગા તો વણને પરિવાર બી સ્વસ્થ રહેગા, એટલે વણને સમયનું ધ્યાન રાખવું હે ને ખુદ માટે બી ધ્યાન આલવું હે. એને સાથે આપણે બોનોને કેવું ચાંગા કે વણને પ્રાકૃતિક ઉપાયને બી મહત્વ આલવું હે. ગરમીમાં આપણે દેખો કે આપણે ઠંડા ગળા આપણે મીઠીના ગળા હે વણમાં પાણી પીવું હે, લીંબુનું પાણી પીવું હે, પુદીનાનું પાણી પીવું હે, સોફ ને નારિયેલ પાણીનું પાણી બી પીવું હે. જણા ખાતે આપણે શરીરને ઠંડક મળેગા. ને બોને કેવું ચાંગા કે રાસાયણિક પેયને બજાય આપણે પ્રાકૃતિક પેયને અધિક મહત્વ આલવું હે. આપણે દેખો કે આપણે ઘેર બણ્યા ખાતા પેય રહી આપણે સ્વાસ્થ્ય બદલે બહેતર રહી, વણા ખાતે આપણે માનસિક શાંતિ બી મળે હે, ગરમી બી કમ થાય હે, ને આપણે ઘરના કામે વ્યાપી આપણે અચ્છા તરીકા ખાતી કરી શકો.
0: હવે મનીષા બોન આપણે સહી કીધું તો આપણે આપણી બોનોને અંતમાં એ જ કેવું ચાંગા કે ગરમીનો જે મોસમ હે એ ઘણા કાની ચુનૌતી લઈને આવે હે, પણ અગર આપણે થોડી સી સાવધાની ને જાગરૂકતા રાખો તો આપણી જે બોને હે એ ખુદને સ્વાસ્થ્યને સુરક્ષિત રાખી શકે. આપણી જે બોને હે એ પરિવારમાં સપ્તકી મહત્વપૂર્ણ શક્તિ રહે. વિશ્રામ ત્યાગ ની દેખભાલ કરીને હેતા ઘરને સંભાળે હે. ખુદના સ્વાસ્થ્યને ધ્યાન રાખવું એના બદલે ઘણું જરૂરી થઈ જાય. सही खान पान, पर्याप्त नींदर, साफ सफाई, आराम ने परिवार नो सहयोग आ सब मिली ने अपनी जो बुने है ये गर्मियों में खुद नो स्वास्थ्य में अहम भूमिका निभावी सके। आज ना टाइम में जरूरत है बुने कि आप स्वयं खुद नो ध्यान रखो ताकि आपड़े आपड़े परिवार ने हंबारी सको। जे वगत आपड़ी बोने स्वस्थ रहेगा तारे परिवार खुशहाल रहेगा, ने परिवार खुशहाल रहेगा तो समाज मजबूत बनेगा।
1: हवे अंजलि बोन आपे घणी असल बात की थी, आपने देखी रही हो कि कार्यक्रम ने माध्यम के आपड़े बोने कते अणा विषय माते घणा कने वाते थेंगी है। आपने देखी रही है कि टेम भी थे जो है कार्यक्रम कते सूट पड़वानो, सूट ते पड़े पण आपण जाते कते पहले आपड़े बोने ने एक बीजू गीत सांभळावी दो।
0: हवे

0: મનીષા બોન, ગીત તો આયુષ્ય પૂરું અને ગીત હાથે હવે કાર્યક્રમ ઘૂમર તકી આપણે પડા સૂટ. આશા કર હું કે આ કાર્યક્રમ મેં આપણી બોનો તકી જે વાતે રહી હૈ કે ગરમીઓ મેં આપણી બોનો ને આપણા સ્વાસ્થ્યનું ધ્યાન હરતે રાખવું હૈ એને ગમી હોંગા, કેમ કે હવે ટાઈમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થી છૂટા પડવાનો. તો બોને આપણે અમારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામે આપ રાય સૂચવા અમને આલી શકો અમારા અણ પતા માટે.
1: હવે બોનો અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234.
0: તો બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મે અણસ ટેમ માટે એકના વિશે ને હાથી તારુદી
1: રામ રામ રામ રામ.

0: મારું નામ ગિલ્લી હે ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે પાણીની તર લાગી રહી હે. તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હે તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા, ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાન મેં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે.
2: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
0: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા.
1: હવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
2: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
0: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
1: હવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
0: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હે હર બચ્ચે કા પૂરા હક.
1: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: આપ સભી સુન રહે હૈ આપકા અપના સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જઈ વરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
3: સેહત નું રાજ હું હે બોન, અસલ આદત ને સહી ખુરાક હે બોન. જીમ કી પર બાત ની શરૂઆત પાણી થકી કરવું, થોડું સુ વ્યાયામ ને તાત્કાળી ની જીવન જીવવા, ફળ સબ્જી રોજે ખા બીમારી ને દૂર ભગાવવા, જંક ફૂડ થકી દૂર રહ, નીંદર પૂરી લ ને ખુશ રહ. હોવે સેહત હે અસલી ધન આપરું, આ જીવન નો સહારો હે. આજ થકીસ આ રાજ ને અપનાવંગા ને જીવન ને સ્વસ્થ બનાવંગા. હોવે સ્વસ્થ રહો, ખુશ રહો, કેમકી આ છે સેહત નું અસલી રાજ. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે પ્રસારિત.
4: મારું નામ ગિલ્લી હે ને હું મુન્ની ની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી, તો હું સમજી કે ને પાણી ની તર લાગી રહી હે. તો હું દોડી ને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્ની ને તર લાગી હે, તો એને પાણી પીવડાવો.

0: ಬಾಯ್ ಹಫ್ಟಿಂಗ್ ನಾಕೈದಿದು. ನಿಮ್ಮನೆ ಕೀದು ಕಿ ಸೋ ಮೈನಾ ಹುದಿ ಮುನ್ನಿ ಕೇವಲ ಎನಿ ಮಾನು ದೂದಸ್ ಬಿಯೇಗಾ. ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને તસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેને કાનમે કહી દીધું કે 100 મહિના હુધી તને કેવલ માનું દૂધ જ પીવું હે.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હે.

0: આપે ક્યારે વિચાર કર્યો હે કે જૈયા પેડની છાવમાં આપણે રહ યા આપણને કેટલી શાંતિ મળે હે જેની હવામાં આપણે હાલ હ એ ભી આપણા થકી કઈ આશ રાખે હે હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કી આપણી જિમ્મેદારી હે એક પેડ લગાડંગા પાણીને બચાડંગા ને આપણે ધરતીને જીવનદાન આલંગા
1: હવે પ્રકૃતિને બચાવો ભવિષ્યને હદારો
0: હવે આજે નાના નાના કદમ હે એ આબાવાળા કાલને બદલાવની શરૂઆત હે
1: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત